0: 함께뿐이 꿈도 빌어볼 수 없네.
1: 다 어리시고 한
0: 전원어서 깊은 마음을 오진 광부인이 으락당체어 바람은 우르르르르르르르르르세 치둥치듯 울고 오진비는 퍼붓는디 꽃채비는 흣흣 밤새 소리는 부부 귀신 부른 번뜻 들보위에서 두런 두런 두런 두런 두런 두런 두런 두런 두런 두런 잠결에 문풍지는 드르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르르